શ્રી શ્રી અલકપુરીજી મહાદેવ કી જય, દેવદિદેવ દેવેશ્વર મહાદેવ કી જય, આરાધ્ય ભગવાન શ્રી દીપનારાયણ મહાપ્રભુજી કી જય, હિન્દુ ધર્મ સમ્રાટ સ્મરવનજી ભગવાન કી જય, વિશ્વગુરુ મહામલેશ્વર પરમ સમાશ્વજી ગુરુદેવ કી જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યં જગત તેન ત્યક્તેન ભુંજિતમગ્રિદઃ કસ્ય સ્વિદ્ધનમ કુર્વાનેવે કર્માણી જીજીવિષે ચતમ સમાહ એવમ ત્વયિ નાન્યર્થે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે અસૂર્યાનામતે.